શ્રોતાઓ આપ સુન રહે થે સુંદરી પર રાગ તોડી, કલાકાર થે ભીમાણના જાધવ, આપકે સાથ તબલે પર થે વિકાસ પુરંદરે। આજ કે કાર્યક્રમ મે પ્રારંભ મે આપ સુન રહે થે તાર શહેનાઈ પર રાગ ભટિયાર, કલાકાર થે મધુકર ગોળવલકર, ઓર અંત મે આપને સુના સુંદરી પર રાગ તોડી, કલાકાર થે ભીમાણના જાધવ। યે આકાશવાણી પુણે કેન્દ્ર કી નિર્મિતિ થી। રામ હર પલ હર સમય આપકે સાથ।